0: મેં ઘણા બધા લોકોને એ વાત કહેતા સાંભળ્યા છે કે ભાઈ એક વખત પડી જવાનું, ધંધો હોય રિલેશનશિપ હોય એ તો તમે પડો ને તો તમને તરતા આવડે, પડો ને તો તરતા આવડી જ જાય, આમ તેમ હાથ પગ મારો ને તો બધું સેટ થઈ જ જાય, પછી જો કંઈ ગરબડ થાય તો એ તો જોયું જાય, પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તો બધું સાચવ્યું જાય, થઈ જાય બધું. પણ મારા પ્રમાણે એવું જરા પણ ના હોય. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. અભિમન્યુને ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ ખબર હતી, એની પાસે જ્ઞાન હતું કે ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી, પણ એ જ્ઞાન જરા પણ નહોતું કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું. જો બંને નોલેજ હોત કે પડવું કેવી રીતે, લડવું કેવી રીતે અને પછી સેફલી બહાર કેવી રીતે નીકળવું, તો અભિમન્યુની હત્યા, અભિમન્યુનું વધ પોસિબલ નહોતું. અભિમન્યુ ખાલી 16 વર્ષનો હતો કે જ્યારે એણે કૌરવોની આટલી મોટી સેનાના સામે આટલી પુરજોર રીતે લડત આપી હતી. 5-5 યોદ્ધા લાગ્યા હતા અભિમન્યુની હત્યા કરવા માટે, અને એ પણ વોરના કોડના ખિલાફ. જો ખાલી એટલું જ નોલેજ પ્રાપ્ત કર્યું હોત કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો આખી ઘટના શક્ય ના બની હોત. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વસ્તુમાં પડતા પહેલા, કોઈ પણ ચક્રવ્યૂહમાં પડતા પહેલા એનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું, પૂરેપૂરી સમજ લઈ લેવી, પૂરેપૂરી રિસર્ચ કરી લેવી, એના પછી જ એમાં પડવું. નહીં તો જીવનના કોઈ પણ ચક્રવ્યૂહમાંથી તમે બહાર નહીં આવી શકો, કારણ કે તમે તો અભિમન્યુ પણ નથી, અંદર લડત પણ નહીં આપી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Inefficient.
4: Very complex.
5: Clumsy. Or
6: confusion hi confusion.
3: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business. Sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
8: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
8: विजिट टुडे 1358 ओक ट्री रोड, इज़लिन.
9: जय गुरुदेव. गायत्री चेतना सेंटर पिस्कैटोपे की ओर से आप और आपके परिवार को गुरु पूर्णिमा एवं रुद्राभिषेक महोत्सव में स्नेहपूर्ण आमंत्रण. शनिवार 1 अगस्त को सुबह 10 बजे शिव जी रुद्राभिषेक और शाम 5 बजे विराट दीप यज्ञ. रविवार 2 अगस्त को सुबह 10 बजे 251 कुंडीय गायत्री महायज्ञ. शांति कुंज हरिद्वार के पूज्य संतों द्वारा वैदिक विधि से अनुष्ठान और डॉक्टर चिन्मय पंड्या जी की पावन उपस्थिति. अधिक जानकारी के लिए 7323578200. जय गुरुदेव.
10: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
11: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islington.

0: આપણને એક્ઝામની ચિંતા હોય છે કે પછી એક્ઝામના રિઝલ્ટ આવવાની ચિંતા? આપણને ક્યારે છે ને કાર્ય કરતી વખતે બીક નથી લાગતી હોતી, પણ એનું જે પરિણામ આવવાનું હોય છે એની ચિંતા આપણે બહુ જ વધારે પડતી કરતા આવીએ છીએ. હવે એક વસ્તુ સમજો, જે વસ્તુ તમારા હાથમાં છે જ નહીં એની ચિંતા કરીને શું કરશો? જે વસ્તુ આપણા હાથમાં છે એની તો ચિંતા આપણે જરાય નથી કરતા. ખબર હોય કે પેન મારા હાથમાં છે, કાગળ ઉપર હું જે લખીશ એ હું લખીશ, એ વસ્તુ મારા હાથમાં છે, હવે પરિણામ શું આવે છે? પેપર ચેક કરવા વાળા ભાઈ પોતાની વાઈફ સાથે લડીને તો નથી આવ્યા ને? એમનો મૂડ ખરાબ તો નહીં હોય ને જે વખતે મારું પેપર ચેક કરતા હશે? એમનો સ્વભાવ તો બરાબર હશે ને? એ લિનિયન્ટ ટીચર તો હશે ને? આ બધી વાતોમાં આપણે પોતાનો કેટલો સમય બરબાદ કરતા આવીએ છીએ, વેસ્ટ કરતા હોઈએ છીએ. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ખૂબ વધારે ચિંતા હોય છે કે આ વોરનું આઉટકમ શું આવશે, કેટલા બધા લોકો મરી જશે, કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ જશે, મારે પોતાના જ લોકોનું વધ કરવું પડશે, પોતાના લોકોના જ સામે લડત આપવાની છે મારે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એક જ સ્ટેટમેન્ટ કહે છે કે ડોન્ટ વરી અબાઉટ ધ થિંગ્સ ધેટ આર નોટ ઇન યોર કંટ્રોલ. એ બધા વિષયની ચિંતા કરવી જ નહીં કે જે તમારા કંટ્રોલમાં નથી. કેટલા બધા ફેક્ટર્સ એવા હોય કે જે તમારા કંટ્રોલમાં હોતા જ નથી, જેમ કે તમારું ફ્યુચર. ખબર હોય, મેડિક્લેમ લીધું છે, પણ એ કોઈ ગેરંટી છે કે તમે બીમાર નહીં પડો? તો કે ના, અડધા ઉપર લોકો ફ્યુચરની ચિંતા માથે લઈને ફરતા હોય કે કાલે આવું થઈ જશે તો. પણ ઇઝ ઇટ ઇન યોર કંટ્રોલ? તો કે ના. આખા વર્ષ સરસ પરફોર્મ કરવું કંપનીમાં એ તમારા હાથમાં છે. અપ્રેઝલ મળવું કે ના મળવું એ ખરેખર તમારા હાથમાં છે નહીં, તો એની ચિંતા ના કરો. હોપફુલી આજના દિવસે આ વાત સમજાય અને તમે ચિંતા છોડો, ચિંતા મુક્ત બનો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
4: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
3: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
4: विजिट टुडे 1358 ओक ट्री रोड, इज़लिन.
5: ఓక్ ట్రీ రోడ్ లో బెస్ట్ డైమండ్ జ్యువెలరీ కోసం సర్చ్ చేస్తున్నారా? కృష్ణా జ్యువెలర్స్ మీ ఎక్స్క్లూజివ్ డైమండ్ స్టోర్.
6: టాప్ క్వాలిటీ నేచురల్ సర్టిఫైడ్ డైమండ్స్, GIA సాలిటేర్స్ నెక్లెసెస్, రింగ్స్ మరియు స్టన్నింగ్ పెండెంట్స్. కృష్ణా జ్యువెలర్స్, ఓక్ ట్రీ రోడ్, ఈసలిన్.
7: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
8: Ye Mrs. Chopra na keeps showing off her furniture just because her husband's business picked up recently. When did she visit Italy? Chopra saab, so how was Italy?
9: Italy? Oh, all the stylish furniture is from Italmode Furniture on 685 New Jersey, 17 South in Paramus, New Jersey. They carry stylish premium Italian brand like Estero Milano, Pietro Costantini and much more.
8: What? Italmode Furniture in Paramus? Ajee sunte ho? To abhi chalo, Italmode Furniture pe. Agli party, hamare ghar pe.
10: Italmode Furniture, 685 New Jersey, 17 South, Paramus, New Jersey. Or shop online at italmodefurniture.com and have it delivered anywhere in the US.
11: Tera kya hoga, Kalia?
12: Sardar, maine aapka namak khaya, Sardar.
11: Ab, mirchi kha.
13: Radio Mirchi, it's hot.

0: It's 12:30 PM. Mirchi time check.
1: Brought to you by RK Jewels. RK Jewels. Jewelry mein sirf ek hi naam. RK Jewels. Best quality, best price.
2: क्या रे એવું બને કે તમારા દુશ્મનના કોઈ કામના કારણે તમને કોઈ બહુ જ મોટો ફાયદો થઈ જાય, એમણા કંઈ કરવાના કારણે તમને એટલો મોટો બેનિફિટ થાય કે તમે જીવનમાં બહુ જ આગળ વધી જાઓ, તમે વધારે તાકાતવર થઈ જાઓ, એવું બને? સાંભળવામાં બહુ વધારે અનરિયાલિસ્ટિક લાગે, પણ એવું બને. હું તમને મહાભારતનો એક એક્ઝામ્પલ આપું. દુર્યોધન અને દુશાસન બંને મળીને ભીમનું મર્ડર કરવાનું પ્લાનિંગ કરે છે. આ વાર્તા કૌરવો અને પાંડવોના બાળપણની છે. બંને વિચારે છે કે સૌથી વધારે તકલીફદાયી પાંડવોના તરફથી આ ભીમ જ છે, કારણ કે સૌથી તાકાતવર એ છે. સૌથી વધારે તકલીફ આ જ વ્યક્તિ આપશે આપણને, તો કે આનું મર્ડર કરી નાખીએ. બંને મળીને પ્લાનિંગ કરે છે કે ભીમને આપણે છે ને ઝેર આપી દઈએ, કારણ કે ખાવાનો શોખીન છે, તો એના માટે કેક્સ અને પેસ્ટ્રીઝ અને અવનવી વાનગીઓ બધું જ બનાવડાવે છે અને પછી એમાં ઝેર મેળવીને એને ખવડાવી દે છે. ભીમ બેભાન થઈ જાય છે. બેભાન અવસ્થામાં બંને મળીને ભીમને નદીમાં નાખી દે છે. ને બંને એવું હોય છે કે વાહ, એક તો આ ઝેરનું અસર અને બીજું ડૂબીને પણ મરી જશે, કેટલી શાંતિ, હવે આપણને હાશ. પણ નદીમાં પડ્યા પછી શું થાય છે ને, એ વાર્તા વધારે ઇન્ટરેસ્ટિંગ છે. નદીમાં પડ્યા પછી ભીમને મળે છે ધરતી ગ્રહના સેલેસ્ટિયલ બીઈંગ્સ, એટલે કે નાગાઝ. નાગાઝ ભીમને ડંખ મારે છે ને ડંખના કારણે એ જે ઝેર હોય છે એ કપાઈ જાય છે. આપણે કહેતા હઈએ છીએ ને કે ઝેર ઝેર કો કાટતા હે, એ ડંખ મારવાના કારણે ભીમનું ઝેર કપાઈ જાય છે ને ફરીથી સભાન અવસ્થામાં આવી જાય છે. સભાન અવસ્થામાં નાગાઝ એને ઓળખી જાય છે એક નાનકડા યુદ્ધના પછી. અરે આ તો પાંડવ છે, આ તો પોતે પણ એક સેલેસ્ટિયલ બીઈંગ છે. અને નાગાઝ ભીમને પોતાનો રસ ઓફર કરે છે. રસ એટલે એ લિક્વિડ કે જેમાં બહુ જ વધારે તાકાત હતી. ભીમ 8 ઘડા રસ પી જાય છે અને એના પછી જેટલો એ પાવરફુલ હતો એના કરતા ખૂબ વધારે પાવરફુલ થઈ જાય છે. ભીમના પાવરને જે આપણે ઓળખીએ છીએ એમાં નાગાઝના રસનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. હવે 2 મિનિટ માટે વિચારો કે જો દુશાસન અને દુર્યોધન બંને મળીને ભીમના મર્ડરનું પ્લાનિંગ ના કર્યું હોત, એને ઝેર ના આપ્યું હોત ને નદીમાં ના ફેંક્યો હોત, તો એ ક્યારે નાગાઝને મળત જ નહીં. એ નાગાઝને ના મળત તો ક્યારે નાગાઝ એને રસ આપત જ નહીં. અને જો રસ ના આપત તો ભીમ આટલો બધો તાકાતવર થઈ જ ના શક્યો હોત. જીવનમાં પણ ઘણી વખત એવું બને કે તમારા દુશ્મનો ગમે તેટલું પ્લાનિંગ કેમ ના કરે, પણ એમના કોઈ કાર્યના કારણે તમને બહુ જ મોટો બેનિફિટ થઈ જાય, તમે જીવનમાં વધારે પાવરફુલ થઈ જાઓ, તમે આગળ વધી જાઓ. ડોન્ટ ફગેટ ટુ થેન્ક યોર એનિમીઝ, એમના જ કારણે કદાચ તમે એક સ્ટેપ આગળ વધી શક્યા હો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. આ વાત આજના દિવસે યાદ રાખજો.

0: યોર કંપની ડઝ મેટર. જેવા પ્રકારના લોકોથી તમે ઘેરાયેલા હોવ, તમે પણ એવા જ બનશો. હવે આ વાત તો આપણે ઘણી બધી વખત સાંભળી છે કે ધ કાઇન્ડ ઓફ પીપલ દેટ યુ સરાઉન્ડ યોર સેલ્ફ વિલ ઇમ્પેક્ટ યોર લાઈફ. યુ આર ધ સમ ટોટલ ઓફ ધ કાઇન્ડ ઓફ પીપલ દેટ યુ સરાઉન્ડ યોર સેલ્ફ વિથ. બુક્સમાં પણ વાંચી છે આ વાતો, ટીચર્સે પણ ઘણી બધી વખત કહી છે, પણ હું તમને આજે એક રેલેવન્ટ એક્ઝામ્પલ આપું મહાભારતનો. મહાભારતમાં બે પક્ષને લઈએ, કૌરવ અને પાંડવ. સૌપ્રથમ કૌરવો. કૌરવમાં દુર્યોધન એ પોતાની જાતને કયા વ્યક્તિથી ઘેરાયેલો રાખતો હતો? તો કે મામા શકુની. અને મામા શકુની શું કરતા હતા? તો કે સતત પાંડવોના ખિલાફ એના મગજમાં ઝેર નાખતા હતા, નેગેટિવ થોટ્સ નાખતા હતા, દાવપેચ, આ બધી વસ્તુઓ શીખવતા હતા. આ જ કારણથી દુર્યોધન ક્યારે પણ પાંડવોને પોતાના મિત્રો તરીકે કાં તો પોતાના ભાઈઓ તરીકે જોઈ જ ના શક્યો. બીજી બાજુ અર્જુન. અર્જુનના મિત્ર કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. અને એમનો પ્રભાવ અર્જુનના જીવન ઉપર કેવો હતો એ આપણે ગીતાજીમાં વાંચી ચૂક્યા છે. બંનેઓની પ્રતિભા કેટલી અલગ રીતે ખીલી એ આપણે જોઈ ચૂક્યા છે. મેં ઘણી વખત લોકોને એ વાત પણ કહેતા સાંભળ્યા છે કે યાર શું ફરક પડે છે, અલ્ટિમેટલી તો આપણે પોતે કેવા છીએ એ જ મેટર કરે છે, ફ્રેન્ડ્સનો તો કોઈ ઇમ્પેક્ટ હોતો જ નથી. બિલકુલ ખોટી વાત છે. એક્ઝામ્પલ તમારી સામે છે. જો તમારી વર્ક પ્લેસ ઉપર, તમારી કોલેજમાં, સ્કૂલમાં, કોઈ પણ જગ્યાએ જો તમને એવું લાગતું હોય કે તમારા ફ્રેન્ડ્સ, તમારું સર્કલ બરાબર નથી એન્ડ યુ નીડ અ ચેન્જ, દેન યુ નીડ ટુ ડુ ઇટ ઇમિડિયેટલી, બિકોઝ તમારું સરાઉન્ડિંગ બહુ જ વધારે મેટર કરે છે અને બહુ જ વધારે ઇમ્પેક્ટ કરતું હોય છે તમારી પર્સનલ લાઈફના ઉપર. હોપફુલી આજના દિવસે આ વાત તમારા માનસમાં ચાલ્યા કરે અને વાત તમને સમજાય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: હેલો હેલો
2: સર, વેરી ગુડ ઇવનિંગ. થેન્ક યુ ફોર.
1: હા બોલીએ
2: સર. આઈ એમ સો સોરી સર, બટ સર આપને ક્રેડિટ કાર્ડ બનવાયા
1: તા
2: અમારે બેંક કા?
1: બનવાયા તો ભૈયા, ક્યા હો ગયા? નહીં ક્યા
2: વાત હૈ સર, આઈ એમ સો સોરી. પૂરા બતાઈએ
1: ક્યા કરો ભૈયા, કહાં ક્યા હો ગયા?
2: બતા દો સર, આપને ઉસમેં સે અભી તો કુછ યુઝ કિયા ઉસ ક્રેડિટ કાર્ડ કો? કહીં પે યુઝ કિયા આપને? કુછ પરચેઝિંગ કરી ઉસસે?
1: સર બાત કર રહે હો યા કિસી કે સાથ હસ રહે હો? ક્યા કર રહે હો? બતાઓ.
2: આઈ એમ સો સોરી સર, એસી કભી કભી હો જાતા હૈ સર. સર ઉસસે કુછ પરચેઝ કિયા આપને?
1: નહીં, મેને તો કુછ નહીં કિયા. હેલો,
2: આઈ એમ સો સોરી સર. સર મેં આપને કહેવા ચાહ રહા હતા, સિર્ફ આપને ઇન્ફોર્મ કરવા ચાહ રહા હતા. સર બસ ફાઇનલી બતા દીજિએ, કુછ પરચેઝ કિયા આપને? કુછ ખરીદા હતા?
1: નહીં, મેને કુછ નહીં ખરીદા.
2: ભૈયા પાગલ હૈ ક્યા? આઈ એમ સો સોરી સર, આપને કુછ આપકો 10,000 રૂપિયા દેને પડેંગે.
1: પાગલ
2: પડેંગે સર.
1: હેલો,
2: અબ તો ફસ ગયે દેને પડેંગે. અબ તો ફસ ગયે દેને પડેંગે.
1: કોણ બોલ રહા હૈ? વિપિન?
2: નહીં સર, બેંક મેં આના પડેગા, બેંક કા ખાના ખાના પડેગા, બેંક કે પૈસે દેને પડેગે.
1: પાગલ હૈ ક્યા? દિમાગ ખરાબ હૈ ક્યા તેરા? પૈસે દેને પડેગે, પૈસે દેને પડેગે
2: પૈસે. અબ તો ફસ ગયે સર.
1: હેલો
3: સર, આપ ફોન મત કાઢીએગા પ્લીઝ. મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું. મેને એક મજાક કિયા છોટા સા, મેં બેંક સે નહીં બોલ રહા હું. સર આપ રેડિયો મિર્ચી પે હૈ ઓર આપકે સાથ મજાક કિયા થા, આપકા મુર્ગા બન ગયા. નહીં સર, વો પૈસે નહીં દેને પડેંગે. આપ અભી નહીં સમજે, મેં રેડિયો મિર્ચી સે બોલ રહા હું.
1: મતલબ યે પક્કી બાત હૈ, આપ રેડિયો મિર્ચી સે બોલ રહે હૈ?
3: હા જી. અરે સર, રેડિયો મિર્ચી સે હી બોલ રહા હું સર. મેં તો ઉલ્ટા હો ગયા મેરા હિસાબ.
4: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels. ਮੈਨੂੰ ਨਵੇਂ ਨਵੇਂ ਸਾਫਟਵੇਅਰ ਖਰੀਦਣੇ ਪਸੰਦ ਹੈ ਜਦੋਂ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਨਾਲ ਕੰਮ ਨਾ ਕਰੇ।
7: ਆਈ ਇੰਜੋਏ ਯੂਜ਼ਿੰਗ ਇਨਐਫੀਸ਼ੀਐਂਟ ਐਂਡ ਕੰਪਲੈਕਸ ਸਾਫਟਵੇਅਰ ਮਾਮਾ।
8: ਅਰੇ ਮੁਝੇ ਕੋਈ ਟਰੈਕ ਕਰੇ ਮੁਝੇ ਬਹੁਤ ਅੱਛਾ ਲੱਗਤਾ ਹੈ, ਪ੍ਰਾਈਵੇਸੀ ਕਾ ਚਿੰਤਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਰੇ ਬਾਬਾ।
5: ਅਗਰ ਆਪ ਇਨਮੇ ਸੇ ਨਹੀਂ ਹੈ ਤੋ ਆਪਕੇ ਬਿਜ਼ਨਸ ਕੇ ਲਈ ਜ਼ੋਹੋ 1 ਸਹੀ ਹੈ। ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਐਨ ਆਲ ਇਨ 1 ਇੰਟੀਗ੍ਰੇਟਡ ਸਾਫਟਵੇਅਰ ਸੂਟ ਜਿਸਸੇ ਆਪ ਆਪਣਾ ਪੂਰਾ ਬਿਜ਼ਨਸ ਚਲਾ ਸਕਤੇ ਹੈਂ। ਯੈਸ, ਯੋਰ ਇੰਟਾਇਰ ਬਿਜ਼ਨਸ। ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਈਜ਼ੀ ਟੂ ਯੂਜ਼, ਸਾਥ ਸਾਥ ਪ੍ਰਾਈਵੇਸੀ ਔਰ ਪ੍ਰੋਟੈਕਸ਼ਨ ਕਾ ਵੀ ਬੜਾ ਧਿਆਨ ਰੱਖਤਾ ਹੈ। ਕਾਮ ਅਨੇਕ ਸਾਫਟਵੇਅਰ 1 ਜ਼ੋਹੋ 1। ਗੈਟ ਯੋਰ ਫ੍ਰੀ ਟ੍ਰਾਇਲ ਐਟ zoho.com/1।
9: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
10: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islington.

0: અર્જુન અને કર્ણ બંને એટલા જ ટેલેન્ટેડ હતા, બંને એટલા જ મોટા યોદ્ધા હતા, બંને એ જ યોગ્યતા ધરાવતા હતા, તો પછી ફરક ક્યાં હતો? ક્યાં ફરક પડ્યો? વોટ વોઝ ધેટ ડિફરન્શિએટિંગ ફેક્ટર? એમના સારથીમાં અર્જુન એમના સારથી હતા શ્રી કૃષ્ણ ભગવાન, કે જે એમને હંમેશા મોટિવેટ કરતા, યોગ્ય માર્ગ ઉપર દોરતા, અને ખાલી મોટિવેશનનું જ કામ નતા કરતા, જ્યાં અર્જુન ખોટો હોય તો એને સાચા માર્ગ ઉપર પણ દોરતા હતા. એ પણ ધ્યાન રાખતા હતા કે નાની નાની જીતથી અર્જુન એરેગન્ટ ના બની જાય, એની અંદર ઈગો ના આવી જાય, અને મોટા ગોલ ઉપરથી પોતાનું ધ્યાન ભટકાવે ના. બીજી બાજુ કર્ણ, કર્ણના સારથી હતા શલ્ય. હવે શલ્યનો જે મતલબ છે એ જ થાય છે શંકા, ડાઉટ, અને કર્ણનો મતલબ થાય કાન. મહાભારતના યુદ્ધમાં શલ્ય સતત કર્ણને પ્રશ્નો જ પૂછતા હતા કે તારાથી એવું થશે? તું એટલો યોગ્ય છું? અર્જુનના સાથે તારી કોઈ સરખામણી છે ખરી? એક ઇન્સિડન્સમાં તો એમને કર્ણની સરખામણી કાગડા સાથે પણ કરી દીધી હતી, અને કહ્યું હતું કે તારામાં કોઈ ટેલેન્ટ નથી, તું રહેવા દેજે. હવે વિચારો કે હું અને તમે તો અર્જુન પણ નથી, અર્જુન જેટલા ટેલેન્ટેડ પણ નથી, તો મને અને તમને એક યોગ્ય ગાઈડ, કોઈ એક એવો વ્યક્તિ કે જે આપણને સાચા માર્ગ ઉપર દોરી શકે, એની જરૂરિયાત તો પડે જ. ચૂઝ યોર ગાઈડ, ચૂઝ યોર સારથી વેરી વાઇસલી. હોપફુલી આ વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
4: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
5: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
6: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड.
5: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
7: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
5: मॉरल ऑफ द स्टोरी नंबर वन, सिर्फ एक ही होता है,
8: एक ही होता है.
5: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिस्नरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची मिर्ची, बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.
9: It's 1:30 PM. Mirchi time check. Brought to you by RK Jewels. RK Jewels. Jewelry mein sirf ek hi naam. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: તમે ભૂલ કરો છો કોઈ દિવસ જીવનમાં?
2: તો કે હા, આ કેવો પ્રશ્ન છે. ભૂલ તો થાય ને, ભૂલ તો કરીએ ને, પણ એમાંથી શીખો છો ખરા પછી? એ કેટલા ઓછા લોકો કરતા હોય છે. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું કે શું કામ ભૂલોથી શીખવું જોઈએ, નહીં તો કેવી મહા મુસીબતમાં તમે પડી જાઓ. જે ફેમસ ડાઈસ ગેમ હતી કે જેમાં પાંડવો પોતાનું બધું જ હારી ગયા હતા. યુધિષ્ઠિર ડાઈસ ગેમ રમવા માટે બેઠા હતા, સામે હતા કૌરવો અને શકુની મામા. ષડયંત્ર શકુની મામાનું હતું. સૌ પ્રથમ વખત જ્યારે ગેમ રમ્યા ત્યારે કેટલી બધી વસ્તુઓ હારી ગયા. સેલ્ફ રિસ્પેક્ટ તો હાર્યા જ, પણ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ હારી ગયા, રાજપાટ હારી ગયા, મહેલ હારી ગયા, પ્રજા હારી ગયા, એની સાથે પોતાની પત્ની પણ હારી ગયા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એના પછી શું થયું. હોટ ડિબેટના પછી રાજા ધૃતરાષ્ટ્રને રિયલાઇઝ થયું કે આ બરાબર નથી થઈ રહ્યું જે થઈ રહ્યું છે. જો આવું થતું રહેશે તો મારા કૌરવોનો વિનાશ પાક્કો છે. એના કરતાં એક કામ કરીએ, પાંડવોને ફૂલ રિસ્પેક્ટના સાથે બધી જ વસ્તુઓ પાછી આપી દઈએ અને એમને અહીંયાથી વિદાય આપી દઈએ. રાજા ધૃતરાષ્ટ્ર એવું કરે છે. પાંડવો પોતાના અંટરાજના સાથે પોતાના રાજ્ય પાછા ફરી રહ્યા હોય છે અને ત્યારે કૌરવોના તરફથી હજુ એક વધારે ગેમ રમવા માટેનું ઇન્વિટેશન પાંડવોને મોકલવામાં આવે છે. જ્યારે ઇન્વિટેશન પહોંચે છે યુધિષ્ઠિર સુધી તો યુધિષ્ઠિર વિચાર્યા વગર હા પાડી દે છે. એવું વિચારતો નથી કે હમણાં તો આટલી મોટી મિસ્ટેક કરીને આવ્યા, ફરીથી જો ડાઈસ ગેમ રમવા માટે જઈશું ને ફરીથી હારી ગયા તો શું થશે. એ સીધો એવો જવાબ આપે છે કે હું તો એક યોદ્ધા છું, હું તો ક્ષત્રિય છું. કોઈ મને ચેલેન્જ કરે ને હું કેવી રીતે પાછો પડી શકું? મારે તો ચેલેન્જ એક્સેપ્ટ કરવો જ પડે. ચાલો ફરીથી હજુ એક ડાઈસ ગેમ રમવા ના આપણે. ફરીથી એ લોકો ડાઈસ ગેમ રમવા માટે જાય છે અને ત્યાં ફરી એક વખત ષડયંત્રના તહેત શકુની મામા યુધિષ્ઠિર પાંડવોને હરાવી દે છે અને ત્યારે એમને 13 વર્ષના વનવાસની સજા ફટકારવામાં આવે છે. હવે 2 મિનિટ માટે વિચારો કે યુધિષ્ઠિરે પોતાની પહેલી મિસ્ટેકથી કંઈક શીખ્યું હોત અને આવી ફરી એ ને એ જ મિસ્ટેક રિપીટ ના કરી હોત તો 13 વર્ષનું જે વનવાસ છે એ ભોગવવું ના પડ્યું હોત. આપણે પણ જીવનમાં કેટલી બધી વખત એવું જ કરતા આવીએ છીએ. આજે જે મિસ્ટેક કરી એ જ મિસ્ટેક કાલે ફરીથી આપણે રિપીટ કરતા આવીએ છીએ. મિસ્ટેક કરો પણ નવી નવી કરો ને, રોજે રોજ એક જ ભૂલ. હોપફુલી આજે વાત છે, આજે વાર્તા છે, તમને યાદ રહે અને તમે એને આચરણમાં ઉતારો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.

0: વાત ક્યારે સાચા કે ખોટાની હોતી જ નથી, કારણ કે મને એવું લાગે છે કે જીવનમાં કોઈ સાચું કે ખોટું હોતું જ નથી. વાત હોય છે દ્રષ્ટાંતની, તમારા પર્સ્પેક્ટિવની અને સામેવાળાના પર્સ્પેક્ટિવની. મહાભારતમાંથી એક્ઝામ્પલ લઈએ તો પાંડવોને પૂછો તો રાજા કોણ હોવા જોઈએ, તો કે ઓબ્વિયસલી યુધિષ્ઠિર, આ તો કોઈ પ્રશ્ન છે. કેમ? તો કે ભાઈ પાંડુ રાજા હતા અને પાંડુના સૌથી મોટા દીકરા કોણ, તો કે યુધિષ્ઠિર, એટલા માટે રાજા તો યુધિષ્ઠિર જ હોવા જોઈએ. બીજી બાજુ જો તમે કૌરવોને આ જ પ્રશ્ન પૂછો કે ભાઈ રાજા કોણ હોવા જોઈએ, તો એ કહેશે કે ઓબ્વિયસલી દુર્યોધન, આ તો કોઈ પૂછવાનો સવાલ છે. એમને પૂછો કે કેમ ભાઈ એવું, તો કે ભાઈ જો પાંડુ અને ધૃતરાષ્ટ્ર આ બંનેમાંથી મોટા કોણ હતા, તો કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રના સૌથી મોટા દીકરા કોણ, તો કે દુર્યોધન, એટલે રાજા તો દુર્યોધન જ હોવા જોઈએ. અને આ લોકો તો એમ પણ, જે પાંડુ હતા, પાંડુ તો જંગલમાં હતા અને ત્યાં એમના બાળકો પેદા થયા છે, એટલા માટે અમને કેવી રીતે ખબર કે યુધિષ્ઠિર જ મોટો? There is no way for us to verify. એટલા માટે રાજા તો દુર્યોધન જ હોવા જોઈએ, કારણ કે એને જન્મ લીધો છે અહીંયા કેપિટલમાં, એટલા માટે આ વસ્તુ તો બહુ ઓબ્વિયસ છે. બીજી બાજુ જો તમે દ્રૌપદીને પૂછો તો દ્રૌપદી એવું કહેશે કે કૌરવોનું જે વધ છે એ યોગ્ય છે, કારણ કે એમને મારું ચીરહરણ કર્યું, મને અપમાનિત કરી. જો તમે કૌરવોનું સાંભળો તો એ એવું કહેશે કે ઇન્દ્રપ્રસ્થના મહેલમાં દ્રૌપદી દુર્યોધન ઉપર હસી હતી ને કહ્યું હતું કે આંધળા અંધે કા પુત્ર અંધા, આંધળાનો દીકરો આંધળો, એટલા માટે આ બધી વસ્તુઓ થઈ. અમારો તો વાંક કઈ છે જ નહીં, શરૂઆત તમે કરી એટલા માટે આ બધી વસ્તુઓ થઈ રહી છે. હા, હજુ એક એક્ઝામ્પલ આપું. ગાંધારી, એમનું સૌથી મોટું એલિગેશન શ્રી કૃષ્ણના ઉપર એ હતું કે જો તું ઈચ્છત તો યુદ્ધ રોકી શક્યો હોત, જો તે યુદ્ધ રોક્યું હોત તો મારા બધા જ પુત્રો, 100 એ 100 પુત્રનું વધ ના થયું હોત. પણ જો શ્રી કૃષ્ણ ભગવાનનું સાંભળો તો એ તો એવું કહે છે કે હું અને તમે, આપણે બધા જ, આપણે તો બસ પાત્રો છીએ. આ દુનિયા એક રંગમંચ અને એને ચલાવવા વાળો પેલો ઉપર વાળો. વાત ક્યારે સાચા કે ખોટાની હોતી જ નથી, વાત હોય છે દ્રષ્ટાંતની, તમારા પર્સ્પેક્ટિવની. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: It's 2:30 PM. Mirchi Time Check brought to you by RK Jewels. RK Jewels. Jewelry mein sirf ek hi naam. RK Jewels. Best quality, best price. Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
4: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
3: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
4: शादी शॉपिंग का कम्प्लीट डेस्टिनेशन फैशन क्वीन.
3: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इज़लिन.
5: Oak Tree Road లో బెస్ట్ డైమండ్ జ్యువెలరీ కోసం సర్చ్ చేస్తున్నారు కృష్ణ జ్యువెలర్స్ మీ ఎక్స్క్లూజివ్ డైమండ్ స్టోర్.
6: టాప్ క్వాలిటీ నేచురల్ సర్టిఫైడ్ డైమండ్స్, GIA సోలిటైర్స్, నెక్లెసెస్, రింగ్స్ మరియు స్టన్నింగ్ పెండెంట్స్. కృష్ణ జ్యువెలర్స్, Oak Tree Road.

0: 92.7 FM. Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કેટલી વખત એવું થતું હોય કે આપણે ના બોલવાના શબ્દો અમુક લોકોને બોલી નાખીએ ને એના પછી પોતાને જ દુઃખ થાય કે હું શું કામ બોલ્યો, હું શું કામ બોલી. મહાભારતમાં એક સરસ મજાનો ઇન્સિડન્સ છે, પોતાના વખાણ કરવા ઉપર પણ અને બીજાને કટુ શબ્દો બોલવાના ઉપર પણ. કર્ણ એક વખત યુધિષ્ઠિરના ઉપર ભયંકર હમલો કરે છે કે જેના કારણે યુધિષ્ઠિરે પીછેહટ કરવી પડે છે. જ્યારે પોતાના કેમ્પમાં પાછા આવે છે ત્યારે અર્જુન ચિંતિત થઈને એમને મળવા માટે જાય છે કે મારા મોટા ભાઈ એ ઠીક તો છે ને, એમને કશું થયું તો નથી ને. એ જ્યારે જાય છે ત્યારે યુધિષ્ઠિર એમના ઉપર બહુ જ અકળાઈ જાય છે કે યાર શું કામ તારા જેવા આટલા મોટા યોદ્ધાનું, શું કામ તારા ગાંડીવનું કે જે કર્ણનું વધ નથી કરી શકતો. ફેંકી દે તારું આ ગાંડીવું, નક્કામું છે તારું આ ગાંડીવું. હવે અર્જુને છે ને પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ મારા ગાંડીવને ગાળો દેશે, એનું અપમાન કરશે, હું એનું વધ કરી નાખીશ. હવે યુધિષ્ઠિરનું વધ તો કેવી રીતે કરાય? પણ પોતે જે પ્રતિજ્ઞા કરી હોય એના ઉપર પણ ખોટા સાબિત ના થવાય. શ્રી કૃષ્ણ ભગવાન એક સોલ્યુશન લઈને આવે છે કે અર્જુન તે પ્રતિજ્ઞા કરી છે ને કે તું વધ કરી નાખીશ, તો કે હા મારે વધ તો કરવું પડશે, પ્રતિજ્ઞા કેવી રીતે ખોટી પડે? તો કે સારું એક કામ કર, યુધિષ્ઠિરને તું ના બોલાય ને એવા શબ્દો બોલી નાખ, એવા કટુ શબ્દો બોલ કે જેના કારણે એનું મન દુભાઈ જાય, એને મન દુઃખ થાય. કારણ કે કોઈને પણ એવા શબ્દો બોલવા કે જેના કારણે એનું મન દુભાય, એનું મન દુખાય, એવા શબ્દો એનું વધ કરવા બરાબર જ છે. અર્જુન એવું કરી દે છે, પણ એવું કર્યા પછી એને પોતે બહુ દુઃખ થાય છે કે હું કેટલો બેકાર માણસ, કે મેં મારા મોટા ભાઈને, મારા સગા મોટા ભાઈને, ધર્મરાજને કેવા કેવા શબ્દો બોલી નાખ્યા કે તમે તો નક્કામા, તમે તો રાજા જ નથી, તમારામાં તો કોઈ કેલિબર જ નથી, તમારા કારણે જ યુદ્ધ થયું, તમારા કારણે દ્રૌપદી, અમે બધા ભાઈઓ, આખું રાજ્ય બધું ગુમાવી દીધું અમે લોકોએ. અર્જુનને બહુ વધારે દુઃખ થતું હોય છે. અર્જુન ડિસાઈડ કરે છે કે મારે તો ભાઈ હવે છે ને જીવવું જ નથી, કારણ કે હું આટલો બેકાર માણસ કે મેં મારા મોટા ભાઈને આવા શબ્દો કહી દીધા, મારું જીવન જ બેકાર છે. શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી એક સોલ્યુશન લઈને આવે છે કે તારે મરી જવું છે, સ્યુસાઈડ કરવાની ઈચ્છા થાય છે? તો કે હા કૃષ્ણ ભગવાન, મને એવું જ થાય છે. તો કે સારું, મારી પાસે એક સોલ્યુશન છે, એક કામ કર, પોતાના જ વખાણ કર, એટલા બધા વખાણ કર, એટલા બધા વખાણ કર કે તારાથી સહન ના થાય. અર્જુન એવું કરે છે ને કૃષ્ણ ભગવાન છેલ્લે લોજિક આપે છે કે કોઈક બીજાને કટુ શબ્દો બોલવા એ એનું વધ કરવા બરાબર છે, અને પોતાના જ વખાણ કરવા કે હું તો આમ ને હું તો તેમ ને હું તો બહુ મહાન, મારા જેવો તો કોઈ યોદ્ધા નહીં, મારા જેવો તો કોઈ સરસ મજાનો વ્યક્તિ નહીં, એ સ્યુસાઈડને બરાબર છે. હોપફુલી આ વાત યાદ રહે તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. હોપફુલી આ વાત યાદ રહે તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.